0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ પટકથા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરની કેટલીક વાતો.

અને એમના રચેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ જાવેદ અખ્તરનો અક્ષર જાદુ. જાવેદ અખ્તરને સાહિત્ય અને સિનેમા સંસ્કારમાં મળ્યા. નાનપણથી જ ફિલ્મો પ્રત્યે ખેંચાયા. શાળાના પ્રથમ દિવસે જ્યારે એમને ઘરમાં પૂછવામાં આવ્યું કે આજે શાળાનો પહેલો દિવસ હતો તો ચાલો તમને ક્યાંક ફરવા લઈ જઈએ, બોલો પ્રાણી સંગ્રહ જોવા જવું છે કે ફિલ્મ જોવા જવું છે, ત્યારે બાળક જાવેદે એના જીવનનો મહત્વનો નિર્ણય લીધો અને કહ્યું કે મારે ફિલ્મ જોવી છે. એમને દિલીપકુમારની ફિલ્મ આન બતાવવામાં આવી. ફિલ્મ જોઈને તેઓ પણ સપના જોવા લાગ્યા કે મોટો થઈને હું પણ ફિલ્મમાં કામ કરીશ અને નાયકની જેમ ગીતો ગાઈશ. પછી જ્યારે તેઓ કિશોરાવસ્થામાં આવ્યા ત્યારે ફિલ્મના શોખે થોડું જુદું રૂપ લીધું. તેઓ જે કોઈ વાર્તા કે નવલકથા વાંચતા એના પર ચિંતન કરતા કે જો આ કથાનકને ફિલ્મ રૂપ આપવાનું હોય તો હું કઈ રીતે આપું. આ બધા અભ્યાસ પાછળ સપનું હતું કે શિક્ષણ પૂરું કરીને રાજ કપૂર કે ગુરુદત્ત જેવા દિગ્દર્શકના સહાયક બનીશ અને પછી થોડા વખતમાં હું પણ દિગ્દર્શન કરવા લાગીશ. અહીં એક સંગીતમય વિરામ લેતા સાંભળીએ જાવેદ અખ્તરનું રચેલું સિલસિલા ફિલ્મનું ગીત.

માયાવી નગરી મુંબઈમાં આવીને વર્ષો સુધી સંઘર્ષ કરીને સૌ પ્રથમ જાવેદ અખ્તરને કમાલ અમરોહીની ફિલ્મ શંકર હુસેન વખતે ફિલ્મમાં પ્રવેશ મળ્યો. અહીં એમને પગાર પર રાખવામાં આવ્યા. ત્યારબાદ એમને એસ એમ સાગરની ફિલ્મ સરહદી લુટેરા નામની ફિલ્મમાં સંવાદ લખવાનો અવસર મળ્યો. આ ફિલ્મ વખતે જ એમનો પરિચય ફિલ્મમાં અભિનય કરતા કલાકાર સલીમ સાથે થયો. તેઓ પણ વાર્તા લખતા. અહીંથી સલીમ અને જાવેદમાં મિત્રતા થઈ ગઈ. ક્યારેક ક્યારેક ફિલ્મો પર, ફિલ્મોની વાર્તાઓ પર બંને વચ્ચે ચર્ચાઓ થતી. સંજોગવશાત બંનેને સાથે મળીને લેખક તરીકે સંવાદ લખવા માટે નિર્માતા બ્રિજે અવસર આપ્યો અને સલીમ જાવેદના સંયુક્ત રૂપે કામ કરવાની શરૂઆત થઈ. વાતો વધુ થશે, અત્યારે સાંભળીએ જાવેદ અખ્તરનું રેફ્યુજી ફિલ્મનું ગીત.

અનેક ફિલ્મોમાં છદ્મ લેખક તરીકે એટલે કે ગોસ્ટ રાઇટર તરીકે વાર્તાઓ તથા સંવાદ લખ્યા બાદ મોટો સારો અવસર મળશે એવી અપેક્ષા સાથે સલીમ જાવેદ સિપ્પી ફિલ્મ્સમાં પહોંચ્યા. પ્રતિભાશાળી લેખક દ્વયને સિપ્પી ફિલ્મ્સમાં કામ મળ્યું. અહીં એમનો પરિચય એ સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે થયો અને એમના માધ્યમથી એમને મળી ફિલ્મ હાથી મેરે સાથી. તો ફિલ્મ હાથી મેરે સાથી, અંદાજ વગેરેથી ચાલી પડી સલીમ જાવેદની ગાડી. અહીં આપણે ચલાવીએ યસ બોસ ફિલ્મનું જાવેદ અખ્તરનું લખેલું ગીત.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: દિલ સે દિલ તક યાદગાર તરાને. પછી આવી ફિલ્મ ઝંજીર અને પટકથા લેખક સલીમ જાવેદનું સ્વર્ણયુગ શરૂ થઈ ગયો. યાદો કી બારાત, હાથ કી સફાઈ, દીવાર, શોલે, ચાચા ભતીજા, ડોન, ત્રિશુલ, શાન, દોસ્તાના, જમાના અને મિસ્ટર ઇન્ડિયા જેવી ફિલ્મોની લેખક તરીકેની લાંબી સફળ કારકિર્દીને નવો વળાંક આપતા જાવેદે ગીતકાર તરીકે પોતાનો નવો પરિચય આપ્યો. ફિલ્મ સિલસિલાના ગીતકાર જાવેદ અખ્તર. અત્યાર સુધી મુક્ત રીતે શેરો શાયરી કરતા જાવેદ અખ્તરે પહેલીવાર ધૂન પર ગીતો લખ્યા. વાર્તામાં આવતી પરિસ્થિતિ જાણીને એને અનુરૂપ ગીતો લખ્યા અને ફિલ્મ જગતને મળ્યા એક જાદુઈ ગીતકાર જાવેદ અખ્તર. આગળ વધતા પહેલા જાવેદ અખ્તરની ઓર પ્યાર હો ગયા ફિલ્મની શબ્દરચના સાંભળતા જઈએ.

જાવેદ અખ્તર ધૂન પર ગીત લખવા વિશે કહે છે, દરેક ધૂનનો એક સ્વભાવ હોય છે, એની ગોળાઈ હોય છે, એના ઉતાર ચઢાવ હોય છે. ફિલ્મી ગીતકારને આની સમજ હોવી જોઈએ. સામાન્ય રીતે ધૂન ગીતકારને મદદરૂપ જ થાય છે, કારણ કે એ કહે છે કે ગીતમાં શું કહી શકાશે અને શું નહીં કહી શકાય. જાવેદ અખ્તરના આ વિચારો જાણ્યા બાદ વાત કરીએ ફિલ્મ 1942 એ લવ સ્ટોરી ફિલ્મના ગીતોની. રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં જાવેદ અખ્તરે આ ફિલ્મના 3 ગીતો ધૂન પર લખ્યા હતા. ગીત એક લડકી કો દેખા તો એસા લગા, કુછ ના કહો અને યે સફર હૈ બહોત કઠિન અને બાકીના 3 ગીત પહેલા લખાયા હતા અને એના પર રાહુલ દેવ બર્મને ધૂન બનાવી હતી. સાંભળીએ ગીતકાર અને સંગીતકારના સુમેળના સુંદર પરિણામ સમાન આ ફિલ્મનું ગીત.

તેજા ફિલ્મનું લોકપ્રિય ગીત 1 2 3 માધુરી દીક્ષિત પર ફિલ્માવાયેલું છે અને મિસ્ટર ઇન્ડિયાનું લોકપ્રિય ગીત હવા હવાઈ શ્રીદેવી પર ફિલ્માવાયું છે. આ બંને ફિલ્મો એક જ વર્ષમાં રિલીઝ થઈ. બંનેમાં જાવેદ અખ્તરના લોકપ્રિય ગીતો છે. ગીત હવા હવાઈમાં એક પડકારભર્યું કામ હતું એના આરંભમાં અર્થવિહીન શબ્દો લખવાનું અને બીજું હવા હવાઈ જેવા શબ્દનો સમાવેશ કરવાનું. આ શબ્દ ઉત્તર પ્રદેશના એક મુહાવરા પરથી લીધો છે જેમાં કહેવાય છે, ભાઈ કહાં હવા હવાઈ ઘૂમ રહે હો. આ છે તો મુહાવરો, પણ ગીતમાં એનો પ્રયોગ એક જાતની આધુનિકતાનો સ્પર્શ આપી રહ્યો છે. સાંભળીએ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનું આ મસ્તીભર્યું ગીત કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.

તમિળ ફિલ્મ જીન્સ જ્યારે હિન્દીમાં ડબ કરવાનો વિચાર કર્યો ત્યારે ગીત લખવા માટે જાવેદ અખ્તરનો સંપર્ક કરવામાં આવ્યો. ગીતોનું શૂટિંગ પહેલેથી જ થઈ ગયેલું હતું. આથી જાવેદ અખ્તર સામે પડકારરૂપ વાત એ હતી કે કલાકારોના હાવભાવને અનુરૂપ શબ્દ લખવાના. કલાકારોના હોઠ ભેગા થાય એવા અક્ષરો આવે ત્યારે એવા જ અક્ષર એટલે કે પ ફ બ ભ મ જેવા અક્ષરોવાળા શબ્દો જ

લખવા. જાવેદ અખ્તરે આ પડકાર પણ ઝીલ્યો અને ભાવને અનુરૂપ સુંદર ગીતો લખ્યા. સાંભળીએ આવી જ એક અન્ય ફિલ્મ, ફિલ્મ સપનેનું ગીત.

સાહિર લુધિયાનવી, મજરૂ સુલતાનપુરી અને શૈલેન્દ્ર જેવા અનેક ગીતકારોથી પ્રેરણા પામેલ જાવેદ અખ્તર પોતાના દરેક ગીતને એક દૃષ્ટિકોણ આપવાનો પ્રયાસ કરે છે અને પ્રારંભિક પંક્તિઓમાં સ્થાપિત કરેલો વિચાર આખા ગીતમાં જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. આથી જ્યારે ગીત પૂરું થાય છે ત્યારે એક વિચાર સંપૂર્ણ રીતે પ્રસ્તુત થાય છે. કલ હો ન હો ફિલ્મનું ગીત આ વાતની સાક્ષી પૂરે છે. ચાલો સાંભળીએ આ ગીત.

16 बार श्रेष्ठ गीतकारना फिल्मफेयर पुरस्कार, 5 बार श्रेष्ठ गीतकारना राष्ट्रीय पुरस्कार, साहित्य एकेडमी पुरस्कार तथा पद्मभूषणनी उपाधिथी अलंकृत जावेद अख्तर એમના રચેલા પાત્રો, કથાનકો, સંવાદો અને ગીતોથી ભારતીય સિનેમાને સદા પ્રેરિત કરતા રહેશે. ચાલો સાંભળીએ ધૂન અને ભાવને અનુરૂપ શબ્દો ધરાવતું જાવેદ અખ્તરનું રચેલું બડા દિન ફિલ્મનું ગીત.

પ્રકૃતિના રૂપ છે જુઓ કેટલા કેટલા, પ્રકૃતિના રૂપ છે જુઓ કેટલા કેટલા, જોઈશું આપણે કઈ રીતે એટલા એટલા. બહારનો નિખાર ક્યારેક શિશિરનો શણગાર ક્યારેક, બહારનો નિખાર ક્યારેક શિશિરનો શણગાર ક્યારેક, ક્યારેક હવાના મસ્ત ઝોંકા પૂર્ણિમાનો ઉપહાર ક્યારેક. ઊંઘભરી આંખોમાં છે સપના જેટલા, ઊંઘભરી આંખોમાં છે સપના જેટલા, પ્રકૃતિના રૂપ છે જુઓ કેટલા કેટલા, જોઈશું આપણે કઈ રીતે એટલા એટલા, જોઈશું આપણે કઈ રીતે એટલા એટલા. રજૂ કરીએ છીએ બૂંદ જો બન ગઈ મોતી ફિલ્મનું ગીત. ભાવસભર ગીત છે ભરત વ્યાસનું, સૃજનાત્મક સંગીત છે સતીશ ભાટિયાનું અને મર્મભેદી સ્વર છે મુકેશનું.

0: પ્રકૃતિના આ શણગારને કોની પ્રતીક્ષા છે? પ્રકૃતિના આ શણગારને કોની પ્રતીક્ષા છે? તસવીર બનાવીને ચિત્રકારને કોની પ્રતીક્ષા છે? મનમાં જે થતી હતી બહુ થઈ એ સરસરાટ, મનમાં જે થતી હતી બહુ થઈ એ સરસરાટ, આશા બાંધીને પ્રકૃતિ ઈચ્છે છે કોઈ આહટ. ઘટનારા ચમત્કારને કોની પ્રતીક્ષા છે? ઘટનારા ચમત્કારને કોની પ્રતીક્ષા છે? પ્રકૃતિના આ શણગારને કોની પ્રતીક્ષા છે? તસવીર બનાવીને ચિત્રકારને કોની પ્રતીક્ષા છે? તસવીર બનાવીને ચિત્રકારને કોની પ્રતીક્ષા છે?
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
0: ये शाम मस्तानी क्यारेक कहीने तो क्यारेक गाईने, क्यारेक कहीने तो क्यारेक गाईने, प्रकृति शिखवे छे ए आपणे शिखाईने. झोळीमां होय तो करे आपवानी दोट ए, झोळीमां होय तो करे आपवानी दोट ए, ओछू पड़े कंईक तो बैठे छे खोट ए. मौसमना दरेक मिजाजने મળે છે મુસ્કાઈને, મોસમના દરેક મિજાજને મળે છે મુસ્કાઈને, ક્યારેક કહીને તો ક્યારેક ગાઈને, પ્રકૃતિ શીખવે છે એ આપણે શીખાઈને, પ્રકૃતિ શીખવે છે એ આપણે શીખાઈને. યાદ આવે છે સાજન બિના સુહાગન ફિલ્મનું, યેસુદાસ અને અનુરાધા પૌડવાલના સ્વરમાં સુશોભિત ઇન્દિવરનું ગીત, ઉષા ખન્નાનું સંગીત.

આ ગામ જ મારું ઠેકાણું છે, આ પ્યારું અને સુહામણું છે. આ ગામ જ મારું ઠેકાણું છે, આ પ્યારું અને સુહામણું છે. અહીંથી પાછા ફરવાનું ના દિલમાં કોઈ બહાનું છે. પ્રકૃતિના સંસાધનોને સૌ સન્માન આપે છે, પ્રકૃતિના સંસાધનોને સૌ સન્માન આપે છે. પ્રકૃતિની સેવા કરીને એનું વરદાન પામે છે. નિરાળી શોભા સવારની, નિરાળું સંધ્યા ટાણું છે. નિરાળી શોભા સવારની, નિરાળું સંધ્યા ટાણું છે. આ ગામ જ મારું ઠેકાણું છે, આ પ્યારું અને સુહામણું છે. અહીંથી પાછા ફરવાનું ના દિલમાં કોઈ બહાનું છે, અહીંથી પાછા ફરવાનું ના દિલમાં કોઈ બહાનું છે. યેસુદાસના સ્વરમાં રવિન્દ્ર જૈનની લખેલી અને સંગીતથી રચેલી ચિત્તચૂર ફિલ્મની કર્ણપ્રિય ગીત રચના.

મારા દેશનું ગામ જોઈ લ્યો, પીપળાનો છાંયો જોઈ લ્યો, મારા દેશનું ગામ જોઈ લ્યો, પીપળાનો છાંયો જોઈ લ્યો, પહાડ પરથી વહેતું ઝરણું સીમાડે ચરતી ગાયો જોઈ લ્યો, સવારે સાંજે સૂર્યનો ઉમંગ કેવો વેરાયો જોઈ લ્યો, સવારે સાંજે સૂર્યનો ઉમંગ કેવો વેરાયો જોઈ લ્યો, ખેતરમાં કરેલી મહેનત પછી લીલો પાક લહેરાયો જોઈ લ્યો, ખેતરમાં કરેલી મહેનત પછી લીલો પાક લહેરાયો જોઈ લ્યો, અતિથિને મળી હૃદયમાં હરખ કેવો ઉભરાઈ જોઈ લ્યો, અતિથિને મળી હૃદયમાં હરખ કેવો ઉભરાઈ જોઈ લ્યો, મારા દેશનું ગામ જોઈ લ્યો, પીપળાનો છાંયો જોઈ લ્યો, પહાડ પરથી વહેતું ઝરણું સીમાડે ચરતી ગાયો જોઈ લ્યો, મારા દેશનું ગામ જોઈ લ્યો. મોહમ્મદ રફીના સ્વરમાં જીગરી દોસ્ત ફિલ્મનું ગીત, ગીત આનંદ બક્ષીનું, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: ये शाम मस्तानी। આજે અમે રજૂ કર્યો કુદરતની મહિમા જણાવતી કેટલીક વાતો અને કુદરતના ગુણગાન કરતા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ પરમ કૃપાળુ પ્રકૃતિ। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો। નમસ્કાર।
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું, સ્વચ્છ ભારત।